0: आज हामी फिलिपी 2:25-30 हेर्नेछौ। आजको वचनको शीर्षक परमेश्वरको सेवामा समर्पित हृदय भाग 2।
1: 그렇다면요, 하나님의 뜻대로 하는 근심, 하나님께서 주시는 근심, 하나님을 기쁘시게 하는 근심은 뭘까요?
0: 대소 바에 이스라엘의 이체 अनुसार फिक्री परमेश्वरले दिनुहुने फिक्री र परमेश्वरलाई प्रसन्न तुल्याउने फिक्री चाहिँ के हो त?
1: 첫째는요, 교회를 위한 근심이에요.
0: 포일로 구라호 만달리가 라기 거리네 피크리.
1: 에바브로디도 목사님은요, 빌립보 교회를 목회하다가 사도 바울을 돕기 위해서 바울에게 물질과 여러 가지 필요한 것을 가지고 갔다가 풍토병에 걸렸는지 열병에 걸렸는지 죽음 직전에 놓여 있는 거예요.
0: 파스터 이파프로디토스 지우레 필리피코 만달리코 고타라판 거리라는 바이고 티오 उहाँ प्रेरित पावललाई सहायता गर्नको लागि आर्थिक र विभिन्न आवश्यक सरसामानहरू लिएर जानुभयो। तर त्यहाँ पुगेपछि सायद कुनै स्थानीय रोग वा कडा ज्वरोका कारण उहाँ मृत्युको मुखमा पुग्नुभयो।
1: 중병이 들고 말았고 위급하게 되고 만 거예요.
0: 우하 गम्भीर बिरामी पर्नुभयो र अवस्था निकै नाजुक हुन पुग्यो।
1: 그 상황에서 에바브로 디도 목사님이 근심하는 근심이 뭐예요? 내가 이 병에 죽네요 하고 걱정한 거예요? 아니에요.
0: 데스토 아우스타마 파스터 이파프로디토스리 गर्नुभएको फिक्री कस्तो थियो त? म त यो रोगले मर्ने भए भन्दै आफ्नो चिन्ता गर्नुभएको हो र? होइन।
1: 에바브로 디도 목사님이 걱정하는 건 자신의 양떼 빌립보 교회 교인들이에요.
0: 파스터 이파프로디토스리 चिन्ता गर्नुभएको त आफ्ना भेडाहरू अर्थात फिलिपीका मण्डलीका विश्वासीहरूको बारेमा थियो।
1: 하나님, 제가 이 위중한 이 질병 때문에 들려오는 소식이 교인들이 근심하고 있다라고 하는데 저들의 근심이 내가 되었다는 게 주님 너무나도 아픔이 된 근심입니다. 이렇게 울었어요.
0: परमेश्वर मेरो यो गम्भीर बिरामीको खबर सुनेर मण्डलीका विश्वासीहरू चिन्तित भइरहेका छन् रे। मेरो कारणले गर्दा उनीहरू फिक्रीमा परे भन्ने कुराले मलाई झन् ठूलो आन्तरिक पीड़ा र फिक्री दिएको छ प्रभु। उहाँ बिस्तरी रुनुभयो।
1: जसिने चिल्ड्रन त्यसले उनकी आनीको जसिनल विएसो उल्को इन्न फिलिप्पो교회 교인들 때문에 울었어.
0: 우하 아프노 로크 카란레 루누 바이고 호이나 터 아프노 라기 아수 바가이 라이카 필리피카 만달리카 비스와시 아루카 카란 루누 바이고 티오.
1: 담임 목사님의 중병 소식을 들은 필리포 교회 교인들은 어땠을까요?
0: 아프나 아트미 고탈로 검비르 비라미 바이고 커버 순다 필리피카 만달리카 비스와시 아루라이 코스토 바이오 홀라.
1: 그 소식을 듣고 필리포 교회 교인들이 목사를 바꾸자, 목사를 천지하자, 목사를 버리자, 그래서 시험 들어서 교회가 풍탄이 나고 교회가 두 쪽, 네 쪽으로 갈라졌을까요? 그러지 않았어요.
0: 듀오 커버 순회라 필리피카 만달리카 비스와시 아룰에 파스터 페롱, 파스터 버들리 거롱, 우하라이 초리디옹 반대이 버릭차마 버리라 비그라하 파이다 거니 와 만달리라 두이차 두크라마 비바산 거니 감 거리라 디소 거리는
1: 온 필리포 교회 교인들이 모두 다 한 마음으로 에바브로 디도 목사님을 위해서 근심하며 눈물로 기도합니다.
0: 선불나 필리피 만달리카 비스와시하루레 एकमन भई 파스터 이파프로디토스카 라기 피크리 거데 아수카 사트 프라르타나 거레.
1: 사도 바울은 어땠겠어요? 자신을 돕기 위해서 빌립보 교회 목사 에바브로 디도가 자신에게 왔는데 자신 때문에 왔다가 중병에 들어서 죽어가고 있는 거예요.
0: 아니 페릭 파울라이 चाहिँ कस्तो भयो होला? 필리핀 만달리카 파스터 이파프로디토스 우하라이 मदत गर्न आएका थिए तर उहाँकै कारणले गर्दा यहाँ आएर गम्भीर बिरामी भई मर्दै थिए।
1: 그러자 빌립보 교회 에바브로 디도가 목양하는 그 교회는 근심 가운데 지금 눈물 가운데 있는 거예요.
0: 디세레 이파프로디토스레 헤르사 गर्ने त्यो फिलिपी मण्डली अहिले ठूलो फिक्री र आँसुमा डुबेको थियो।
1: 누구 때문이에요? 바울 목회자 때문이죠. 그러자 바울이 자신 곁에서 시름시름 앓고 있는 에바브로 디도를 바라보면서 눈물로 기도하고 에바브로 디도가 목양하는 빌립보 교회 교인들을 가슴에 품고 기도하는 거예요.
0: 이 코스코 가른데 भएको थियो त? प्रभुका सेवक पाउलकै कारणले त हो नि। 뜻밭이 바울레 아프노 체오마 थरा परेर 비라미 भइरहेको 이파프로디토스लाई हेर्दै 아프노 아수 बगाएर प्रार्थना गर्नुभयो र 이파프로디토스को मण्डलीका विश्वासीहरूलाई 아프노 हृदयमा राखेर
1: 교회를 위한 근심, 교인들을 위한 근심, 하나님께서 어떻게 보세요? 하나님께서 기쁨으로 보세요.
0: 만달이가 라기 거리니 피그리, 비슈아시 아루가 라기 거리니 피그리 라이 퍼미슈얼리 커서리 해놓은자 퍼미슈얼리 에슬라이 쿠시사드 해놓은자
1: 그 근심이 아름답고 복인 거예요.
0: 그래서 이때 피그리 순더라 아시시돈자
1: 사도 바울이 늘 교회를 위하여 염려하고 기도했는데요. 고린도후서 11장 말씀해 보면 나는 날마다 모든 교회에 대한 염려로 마음이 짓눌렀습니다.
0: 베리 바울레 사도의 만달리가 라기 진다라 프라하나 가누훈티오 도스로 고린티 에가라 어디아이고 보선마 번이고 서 사도의 만달리가 님피 진호훈 번이 진다고 바알 마마티 쳐
1: 얼마나 교인들과 교회를 향해서 울었으면 눈이 짓눌러졌습니다.
0: 우하 비수아시아루 람만달리가 라기 코티데리 루누바이코 티오 바네 우하고 만 비트리 데기 티지에고 티오
1: 누가 약해지면 나도 약해지지 않겠습니까?
0: 구이 검절 우다께 뭐 검절 우디나라
1: 어떤 교인이 죄에 빠지고 어떤 교인이 탈선하면 내 마음이 애타하지 않겠습니까? 내 마음이 새카맣게 타들어가지 않겠습니까? 교인들 걱정에 바울은 마음이 숙검장이 된 거예요.
0: 그네 비수아시 파프마 파스타 와 마르가 브라스터 후다 게 메로 만 폴레이나 라 게 메로 리데 저레 라 부드부토 후다이나 라 비수아시 여르고 진달에 걸다 파울고 만 코일라 자스테이 칼로 보이시게고 티오
1: 사도 바울은 빌립보 교회뿐만이 아니라 모든 교회를 염려했어요. 모든 교인들을 위한 마음의 눈물이 있었어요.
0: 브레릿 파울레 필리피코 만달리코 마트라 후이나 तर सबै मण्डलीहरूको फिक्री गर्नुहुन्थ्यो सबै विश्वासीहरूका लागि उहाँको हृदयमा आँसु थियो
1: 교인들이 건강해야 되는데 영적으로 성장해야 되는데 교회가 사단의 시험에 넘어지면 안 되는데 염려하며 눈물로 기도한 성도 여러분도 화산교회를 위하여 이런 걱정 있으십니까?
0: 비수아시어루 스워스터 러허누 퍼서 아트믹 룹마 버데자누 퍼서 만달리 사이탄코 퍼릭사마 퍼리라 러너 후다이나 반다이 와할리 아수가사 프라트나거누 바요 비수아시어루 키토페 아루마퍼니 아프노 쩔스갈라기 에스토카고 아시시드 피그리처
1: 주님 병원에서 치료받고 계시는 분들 가정에서 치료받고 계시는 분들 요양병원에서 치유를 구하고 있는 하나님의 종들 그 환부를 주님의 보혈의 손으로 만져주세요.
0: 프로부 아스파탈마 우파살 거래라하는 바에가 거름이 스와스탈랍 거리라하는 바에가 하루 아니 너싱홈 러키어 센터마 니코 후나칼라기 프라트나 거리라하는 바에가 퍼미셔가 다스하루가 이 두카가 바하루라이 프로부 더파이코 어물리 러버코 하트레이 초이디누 호스
1: 이 걱정에 기도가 있습니까?
0: 게 요 피그리마 프라트나 서
1: 교회 차량 봉사를 하려고 오다가 접촉사고를 당한 우리 집사님 건강하게 회복돼야 되는데 사고 처리도 잘 돼야 되는데 약해지면 안 되는데 믿음이 자라는 시간이 되어야 되는데 이 걱정, 이 기도 있습니까?
0: 만달리고 가리 세워고 감 거나 아우다 아우데 가리 쪼끼에라 두가나마 퍼누 바이카 함라 디컨 우하 스워스터 바이 니코 훈 퍼네 두가나코 퍼키리아 퍼니 람부상어 퉁기누 퍼네 비스와스 컴조 훈어나 훈에 라 요소마이 퍼니 विश्वासमा बढ्ने अवसर बन्नुपर्ने के यस्तो फिक्री र प्रार्थना तपाईँमा छ?
1: ओनल छुबो भइसक्नुभएको जानेरल अपसेउन उरी जिप्सानिम जिबे गासे हामके येबेरु द्रियोत्तनियो कु गासिमि चिजोजिनु टोंगोके नुम्मुरुल सोदाय
0: आजको साप्ताहिक पत्रिका हेर्नुभयो आफ्नो सन्तानलाई अघि पठाउनु भएका हाम्रा डिकनको घरमा गएर आराधना गर्दा उहाँले आफ्नो हृदय छिन्न भिन्न हुने गरी रोएर आँसु बगाउनु भयो
1: आमा नुनमुरि इबुजारी를 적셨을 거예요 하루에도 수십 번 가슴을 치면서 아파하실 우리 어머님
0: सायद उहाँका आँसुले बिस्तारै नै भिजेको होला दिनमा दर्जनौ पटक आफ्नो छाती पिट्दै दुःख गरिरहनु भएकी हाम्री आमा
1: हानानी मच्चमेन जोआयो हानान इजे ओच्चन्दायो उरी अमोनिम चिक्योजुसे 허리에 통증도 많으시고 무릎에 약함도 있는데 주일마다 자녀를 위해서 기도하신 집사님 불쌍히 여겨주세요. 이 기도하고 계십니까?
0: 퍼미스터 어버 के गर्नु होला? 퍼미스터 어버 कस्तो गर्नु होला? 하므로 아마라이 रक्षा गरिदिनु होस. 검머마 पनि धेरै दुखाइ छ र घुडामा पनि कमजोर छ. तर हरेक आइतबार आफ्नो सन्तानका लागि प्रार्थना गर्ने डिकनलाई दया गरिदिनुहोस्। के तपाईँले यस्तो प्रार्थना गरिरहनु भएको छ?
1: 화산교회 80년사, 90년사를 써내려 가야 될 노천호 장로님, 한현수 장로님, 이제 막 장로 피택을 받은 남승민 피택 장로님,
0: 화산처스고 80여 र 90여 이티하스 लेख्ने 엘더 노체온호 र 엘더 한에온수 र 벌커의 निर्वाचित 엘더 निर्वाचित 남 승민지우,
1: 일생 중에 가장 열정적으로 모든 교인들의 본이 되고 교회와 교인들을 섬겨가야 될 시기인데 일생 중 가장 큰 풍랑을 만났으니 하나님 이제 어쩌면 좋습니까?
0: 지번의 सबैभन्दा जोशीलो रूपमा सम्पूर्ण विश्वासीहरूको उदाहरण बनेर मण्डली र विश्वासीहरूको सेवा गर्नुपर्ने समय हो। तर जीवनको सबैभन्दा ठूलो आदिबेहरीको सामना गरिरहनु भएको छ। परमेश्वर अब कस्तो गर्ने होला?
1: 저들의 환부가 내 환부처럼 저들의 아픔이 저들의 눈물이 저들의 항암 치료의 여정이 내 것처럼 아파하며 울고 계십니까?
0: 티니어루가 로카 바하고루 아프니 로그자스테이 티니어루고 피라라 아수 아니 티니어루고 캔서고 우파사르고 야트라 아프니 자스테 타네라 게타파이 두키 바이 루데 운운자
1: 십자가 보혈로 치료해 주시고 새 생명 주시고 몸이 건강이 재창조되게 하시고 위기가 기회가 되어서 더 큰 믿음으로 성장하는 복음의 큰 역사를 써가게 하소서. 이 기도 할 수 있기를 소망합니다.
0: 그루스고 어물리 러겉레 니코 파리 디누 호스 나야 지번 디누 호스 서리코 스와스텔라이 푸네루탄 거리 디누 호스 र संकट नै अवसर बनेर अझ ठूलो विश्वासमा वृद्धि हुने सुसमाचारको ठूलो इतिहास लेख्न सकियोस्, हामीले यस्तो प्रार्थना गर्न सकौं भन्ने आशा गर्दछु।
1: इबने सिकपुञ्जारो पिटेक्देसिन 14분 남승민 집사님, 최민수 집사님, 유성열 집사님, 황원현 집사님, 손웅 집사님, 최대진 집사님, 전하경 집사님, 신지은 집사님, 전윤희 집사님, 박미진 집사님, 이은경 집사님, 김성희 집사님, 김인정 집사님, 이규례 집사님. 주님, 초대교회 일곱 집사님을 택하여 교회와 세계 선교를 섬기게 하신 하나님, 화산교회를 위해 세우신 14분이 교회의 반석이 되게 하시고 세계 선교의 역사를 써가게 하소서.
0: 이스포톡 서스 어디카리코 룹마 니르바치 14 디컨 하루 서스코 쩌탄 번운 라 विश्व मिशनहरूको इतिहास लेखुन्।
1: 14분 장로님으로, 안수 집사님으로, 권사님으로 사람이 세운 게 아니라 하나님이 세웠사오니 자신의 힘으로 감당할 수 없사오니 기도로 성령의 능력으로 감당케 하옵소서.
0: 14 디건하루 만이스द्वारा 니युक्त 거리에가 होइनन् तर परमेश्वरले 니युक्त 거누바이고 후나레 आफ्नो शक्तिले यो सेवा पूरा गर्न सक्दैनन्। त्यसैले प्रार्थना र पवित्र आत्माको सामर्थ्यद्वारा यसलाई वहन गर्न सकुन्।
1: अन्सु जिप्सानिम, गोन्सानिम, चाङ्नोनिमन 명예와 영광이 아니라 주님의 십자가의 길로 갈 수 있게 하옵소서।
0: 니युक्त डिकनहरू, वरिष्ठ डिकनहरू र एल्डरहरूले सम्मान र महिमा खोज्नुको सट्टा प्रभुको क्रुसको बाटोमा हिँडुन्।
1: 한 분이라도 중간에 나고하는 자 없이 하늘나라 도착할 때까지 성직 감당케 하옵소서.
0: 예전에 पनि 비제마 पछि नहटि 스르고고 라제마 नपुग्दासम्म 이스 पवित्र 세와라이 पूरा गर्न सकुन।
1: 저의 가장 걱정 중에 하나가 있습니다.
0: 메로 सबैभन्दा ठूलो चिन्ताहरु मध्ये एउटा कुरा छ।
1: 그건 우리나라 약해져 가는 교회입니다.
0: 그 후 함로 대사 검조리 번데이 거의 레이가 먼달이 하루.
1: 그동안 우리나라 교회가 계속 약해져 왔는데 코로나 시대를 지나면서 교회 안에 있던 이들마저 교회 밖으로, 교회 학교 자녀들 너무나 많이 무너져 내렸거든.
0: 이스비스만 함로 대사 먼달이 니런터 검조리 후대 아이코 티오 터러 코로나 그 소마이 파악거리 성의 먼달이 비트라 바이가 하루 서밋 먼달이 바이라 거에이라 मण्डलीको बालसङ्गतिका बालबालिकाहरू धेरै मात्रामा भत्किएर गए।
1: 도시교회는 그나마 버티고 있는데 시골교회는 문을 닫는 교회들이 보이고 있거든.
0: 서울가 मण्डलीहरूले त जसरी भए पनि धानिरहेका छन्, तर गाउँका मण्डलीहरू भने बन्द भइरहेका देखिन्छन्।
1: 하나님 아버지, 화산교회가 화산과 완주에 약한 교회를 섬겨가게 하소서. 김성식 목사 부부가 시골의 미자립교회에 섬겨가게 하소서.
0: परमेश्वर पिता वासन मण्डलीले वासन र वान्जुका कमजोर मण्डलीहरूको सेवा गर्न सकोस्। पास्टर किम सुङ सिक दम्पतिले गाउँका आत्मनिर्भर नभएका मण्डलीहरूको सेवा गर्न सकुन्।
1: एभाब्रोथिदो मुक्सानिमी자신의 몸이 아픈 것보다 자기를 염려하는 빌립보 교회 교인들을 위하여 심히 근심하며 기도하는 것을 보신 하나님께서 어떻게 하셨을까요?
0: 파스터 이파프로디타스ले आफ्नो शरीर बिरामी भएको भन्दा पनि आफ्नो लागि चिन्ता गरिरहेका फिलिपीका मण्डलीका विश्वासीहरूका निम्ति असाध्यै फिक्री गर्दै प्रार्थना गरेको देख्नुहुने परमेश्वरले के गर्नुभयो होला?
1: एभाब्रोथिदो कु जुङ्बियोङ काउन्दे कु खन जिलबियोङ काउन्देसो मुक्सुमल गदुओ बरिसत्सुल्कायो?
0: के परमेश्वरले इफाप्रोडिटसलाई त्यो गम्भीर रोग र ठूलो बिरामीको बीचमा उनलाई प्राण लिइहाल्नुभयो र
1: हामीले एभाब्रो तिदो मुक्सानिमे बिमारले치료하셨어. 중병을 고쳐 주셨어. 그리고 바울의 배움을 받으며 빌립보 교회 교인들에게 건강한 모습으로 돌아오게 하셨어.
0: परमेश्वरले पास्टर इफाप्रोडिटसको रोग निको पारिदिनु भयो, गम्भीर बिरामीबाट चंगाइदिनु भयो अनि पाउलको विदाईका साथ फिलिपीका मण्डलीका विश्वासीहरू कहाँ स्वस्थ रूपमा फर्कन वातावरण बनाइदिनु भयो।
1: उरी हानानिम ओतोन हानानिमियो, हानानिमे ग्योएल सराङगानुम बुन, नुम्मुलगा गिदोरो ग्योएल समगिमे पोंसाहानुम बुन, ग्योएल गोक्चुङहानुम बुन, कु बुने गिदोवा कु बुने ह्वानबुरुल हानानिमकेसो चिरुहायो जुसिल जुल्लो मिस्सुमिदा।
0: हाम्रो परमेश्वर कस्तो परमेश्वर हुनुहुन्छ त? परमेश्वरको मण्डलीलाई प्रेम गर्ने व्यक्ति, आँसु र प्रार्थनाका साथ मण्डलीमा सेवा र संगति गर्ने व्यक्ति, मण्डलीको फिक्री गर्ने व्यक्ति, उहाँको प्रार्थना र उहाँको दुःखको भागलाई परमेश्वरले निको पारिदिनु हुनेछ भनी म विश्वास गर्दछु।
1: 자녀의 앞길이 막혀 있어도 하나님께서 열어주실 줄로 믿습니다.
0: 산탄고 어길로 봐도 बन्द भएको भए तापनि परमेश्वरले त्यो खोलिदिनु हुनेछ भनी म विश्वास गर्दछु।
1: 부부의 갈등 가운데 있어도 하나님께서 사랑을 회복시켜 주실 줄로 믿습니다.
0: 실만 실마티 बीच 만무타 र द्वन्द भए तापनि परमेश्वरले प्रेम पुनर्स्थापना गरिदिनु हुनेछ भनी म विश्वास गर्दछु।
1: 교회를 사랑하고 교회를 걱정하는 여러분이 되시기를 주님의 이름으로 축복합니다.
0: 멘더리를 प्रेम गर्ने र मण्डलीको फिक्री गर्ने तपाईहरु बन्न सक्नुहोस् भनी प्रभुको नाममा आशीष दिदछु।